મર્યાદાનું નહીં, એ બિલકુલ ઠીક. એક ઠીક, મેં ઇંગ્લેન્ડ વિચ ઉથે દે મુલક દા પુરાણા ઇતિહાસ પઢ રહ્યા છે, ઉથો દે સુપ્રીમ કોર્ટ ને ભી એક વ્યક્તિ નૌજવાન નો બાકી કોર્ટા ચો નો ફાંસી દી સજા મિલી સી, સુપ્રીમ કોર્ટ દે ભી મિલી. ગવાહ પેશ હોય સન ઉદે ખિલાફ, ઉનો ફાંસી તે ચાડ દેતા ગયા. સાલ બાદ પતા ચલ્યા તે બિલકુલ બેકસૂર સી, બિલકુલ બેકસૂર, ગવાહ ઝૂઠે સન, સારિયા ગવાઈયા ઝૂઠિયા સન. તે કાનૂન ચલદા ગવાઈયા ના, એક બેકસૂર નું ફાંસી તે ચાડ દેતા ગયા. મૌત દી સજા ઇંગ્લેન્ડ દે બંધ કીતી ગઈ ઓર આખ્યા ગયા સિર્ફ મર્યાદા બચાઈ ગઈ, એ સચાઈ તે નષ્ટ હો ગઈ, નષ્ટ હો ગઈ. કાનૂન બચાયા ગયા, એક મજલૂમ માર્યા ગયા, એક બેકસૂર માર્યા ગયા, ઝૂઠી ગવાહીયા કર ગયા. મર્યાદા તો એ છે કે ગવાહ પેશ હો ગયા ને તો મનણ કાનૂન, તિન ચાર ગવાહ પેશ હો ગયા ઠીક, તિને ચારે ગવાહ ઝૂઠે. ઓ લોવર કોર્ટ દે ભી પેશ હોય, હાઈ કોર્ટ દે ભી પેશ હોય, સુપ્રીમ કોર્ટ દે ભી પેશ હોય, વિચારે નો ફાંસી દીધી. હું ઇંગ્લેન્ડ દી પાર્લામેન્ટ દે બહાર બોલ લિખે હોય ને ઇંગ્લિશ દે, ઓદા અનુવાદ મેં લિખ કે લેંદા, મેનુ ચંગા લગ્યા, ચંગા લગ્યા. ઓ અનુવાદ મેં થાનું સુણાવા પંજાબી દે. એ બોલણ વાલે મનુખ, ક્યુંકિ પાર્લામેન્ટ દેચ હરેક બોલદા, મેમ્બર પાર્લામેન્ટ બોલદે ને, એ બોલણ વાલે મનુખ, હો સકદા હૈ મેં તેરે નાલ સહમત ના હોવા, પર મેં અપની જાન નિછાવર કર દેયાંગા, કુરબાન કર દેયાંગા, અગર તેનું કિસે ને બોલણ તો રોકે. એના લખે મેં ફિર દોહરાવા, એ બોલણ વાલે મનુખ, હો સકદા તેરે હર બોલ નાલ મેં સહમત ના હોવા, પર મેં અપની જાન દે દેયાંગા, અગર તેનું કિસે ને બોલણ તો રોકે. ઇતની સ્વતંત્રતા, ઇતની તે ખુલ દે અગલે, ઇતની આઝાદી તે દેવ. ફાંસી દી સજા, મૌત દી સજા ખતમ કર દીધી. કહેણ લગે નહીં, નિરી ગવાહાં દે આસરે થે કિસે નું ફાંસી તે ચાડ દેણા, મર્યાદા તે બચ જાયગી, કાનૂન તે બચ જાયગા, સચાઈ નષ્ટ હો જાયગી. ઇસે દી પાલના કીતી શ્રી કૃષ્ણ ને, મેં સચાઈ બચાણી હૈ મર્યાદા ને. એમ્સ તો અગાં ચલ કે કી હોયા, જિંદગી ઇતની બેમર્યાદા હો ગઈ, મંદરાં દેચ દેવદાસીયાં આ ગઈયાં, મંદરાં દેચ માસ દા પ્રસાદ મિલણ લગ પ્યા. અજ ભી કાલી દે મંદર કલકત્તા, કુમુખિયા દેવી દા મંદર ગુવાહાટી, માસ દા પ્રસાદ, શરાબ દા પ્રસાદ હૈ અજ ભી ભૈરવ કાલ મંદર ઉજૈન હોર કઈ મંદરાં ચ, અજ ભી, અજ ભી દેવદાસીયાં જો એક તરીકે નાલ વૈશ્યામાં બન ગઈયાં. મર્યાદા નહીં, ગલ ખતમ. લીલા સીમા તો અગાં ચલ કે ભ્રષ્ટ હો ગઈ, જૈસે કે નૌજવાન ભ્રષ્ટ હો જાંદા હૈ. દ્વાપુર નૌજવાના દા યુગ, સમય દા જવાન હો જાણા, તે જૈસે જવાન દા જોશ કાબૂ ચ નહીં આઉંદા. જદ મેનું કોઈ જવાન મિલદા કહેંદા મસ્કીન જી, ઓ સિલસિલા દેખ કે તે સાડા ખૂન ખોલદા, તો મેં કહ ખોલના હી ચાહીદા, જે નહીં ખોલદા તો તેરી જવાની તે ભી શક કીતા જા સકદા, ઉંમર હી એસી, તે ઉંમર હી એસી, ઇસ ઉંમર ચ નહીં ખોલેગા તો ઓર કદોં ખોલેગા, તે ખોલદા. પર એ સીમા ચોણા ચાહીદા. ધન ગુરુ નાનક દેવજી મહારાજ નો મિલ્યા બુઢા યુગ, બુઢા યુગ, બુઢે કોલ જ્ઞાન બડા હોંદા, જિંદગી દી પૌડીયાં તે જ્યાદા ચડ્યા, બચપના ભી ઉસને દેખ્યા, જવાની ભી ઉસને દેખી, હોર લંબે ચોડે ઉતાર ચડાવ ભી ઉસને દેખે ને, તો બુઢા સિયાણા બડા હોંદા. ઇસ વાસે પુરાણે જમાને દે કહેંદે સન બુઢે દા બુઝુર્ગ દા સત્કાર કરો, પર બુઢા ચલાક બડા હોંદા, તાર્કિક બડા હો જાંદા, સિયાણા બડા.